0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم وإلى الله جميعا مرجعكم فينبئكم بما كنتم تعملون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد عطوا رفاقكم بالصلاة على محمد وعلى محمد قوم نيندار سماج نيندار देश विदेश नी अंदर अपनी जिंदगी नी अंदर घनी खरी वार आपने खुशी ना समाचार आवता होय तो क्यारे पण दुख ना समाचार अने करुण बनावना समाचार आवता होय अने तमाम मरीजों दुनिया नी अंदर जितला मरीजों से बद्दाय नी शफा माटे आजे साथे मरी ने 10 वक्त कुराने मजीद नी एक एवी आयत थी ने अपने રિશ્તો બાંધીએ કે જે રિશ્તો બાંધવાનો હક છે પણ આપણે કદાચ ભૂલી ગયા છીએ 10 વખતની જ્યારે હું બયાન કરું તો તે કોઈ ઇમામનો કોલ નથી કોઈ નબીનું કથન નથી ફકત એને બે તલે મુસલામની રિવાયતોની રોશનીમાં માલુમ પડે છે કે આ 10ની જે સંખ્યા છે ના એનું કાંઈ ના કાંઈ વજન હોઈ શકે એમ છે અને 10 વારને મેં ઇખ્તિયાર એટલા માટે કરેલું કે જેથી કરીને આ વાત તમારી જબાન ઉપર ચડી જાય કારણ કે મુશ્કેલ એ જ છે કે જ્યારે આવી વાતો સમાજની અંદર આવે તો આપણે અલ્લાહ સુબહાન તાલાને ભૂલી જઈએ છીએ તમે માનો ન માનો અલ્લાહ સુબહાન તાલા એટલો ભૂલાઈ ગયો છે એટલો ભૂલાઈ ગયો છે સવારથી સાંજ મારું વિર્દ અલ્લાહ અકબરનું તો હોય પણ જ્યારે એની જગા ઉપર જ્યાં અલ્લાહ સુબહાનો તાલાને રાખવાનો હોય ત્યાં હું અલ્લાહ સુબહાનો તાલાને એમની જગાથીને હટાવી લઉં છું એટલા માટે કુરાને મજીદમાં પરવરદિગારે આલમ પોતાના મિત્ર જનાબે ઇબ્રાહીમ અલી સલામની વાતોને, એ વાતો કે જે એમણે પોતાની કોમ સાથે બયાન કરેલી હતી, જનાબે ઇબ્રાહીમનું પુખ્તું ઈમાન, જનાબે ઇબ્રાહીમનો અલ્લાહ સુબહાન તાલાની જાત સાથે બંધાયેલો રિશ્તો, ઇબ્રાહીમ અલી સલામનો અલ્લાહ સુબહાન તાલા ઉપરનો પૂરતો ભરોસો એટલો હતો કે ખુદાવંદે કરીમે નજીવી વસ્તુ માટે, નજીવી ચીજ માટે એમના આ મિત્ર ખલીલુર રહમાનના શબ્દોને, એમના વાક્યને કુરાન મજીદમાં નાઝિલ કરી દીધા. એટલા માટે આપણે આપણે બીમારોને યાદ કરવા છે, અલ્લાહ સુબહાન તાલાની બારગાહમાં એમના માટે દુઆઓ કરવી છે, સાથે મળીને 10 વખત, કેટલી વખત? 10 વખત કુરાન મજીદની એક આયતને પડીએ, ઇન્શાલ્લાહ હમણાં તાલીબભાઈ તમારી સમક્ષ નાખશે. જનાબે ઇબ્રાહીમનું વાક્ય આ પ્રમાણે છે, સૂરે શુઅરા કુરાન મજીદનો 26મો સૂરો, આયતનું નિશાન છે 80. જનાબે ઇબ્રાહીમ અલ્લાહ સુબહાન તાલાની તારીફ આપણા સામે કરે છે, આ ખુદાનો નબી છે,

અને આ વાતને ખુદાએ જ કુરાન મજીદમાં આપણા સામે પેશ કરેલું છે. આપણને બીમારો માટે શિફાની દુઆ અલ્લાહની બારગામાં માનવી છે ને માગવી છે. એટલા માટે આયતને તાલીબભાઈ હમણાં નાખશે, વેન્સીસ કતરોમાં તાલીબ 10 વાર બાવાઝે બુલંદ સાથે મળીને આપણે પડીએ. પડતા પડતા સાથે સાથે તરજુમો પણ પડતા જાજો, જેથી ઘડીને મારી તમારી જે માન્યતાઓ છે ને એમાં જરાક ધક્કો લાગે, આંચકો આવે, ને થોડું વિચાર તો થઈ જાઓ કે હું શું માની રહ્યો છું ને મારો ખુદા મને શું કહી રહ્યો છે. સાથે મળીને 10 વાર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન, વઈઝા મરિદતુ ફહુવા યશફીન. આમન બિલ્લાહ, સદક અલ્લાહુલ અલીયુલ અઝીમ, સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. હઝરત મુસલમાન અગર પોતાથી પૂછા કરે, કુરાન મજીદની એટલી આયતો છે, અને વર્ચાચાર વાતને શરૂ કરું પહેલા મને એમ થાય છે કે આયતને નાખી દઉં, વેન્થવા સંકેન્સ તૈયાર કરી નાખતો તાલી, વેન્થવા સંકેન્સ વાતને આગળ વધારવા માટે કે મારી તમારી જવાબદારીઓ છે. અગર આપણે હું મારા પોતાથી પૂછું કે મારી જિંદગીને મને કઈ રીતે વિતાવી છે, મારી જિંદગીનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ, મારી જિંદગીને મને ઘોડિયાથી લઈ કબરના કાંઠા સુધી કઈ રીતે ચલાવી છે, એને મેં આજે વિષયનું સરનામું આપેલું છે. કેમ? કારણ કે ખુદાવંદે કરીમ એક વાતનું એવું એલાન કુરાન મજીદમાં કરે છે કે જે વિચાર માગે છે. આયત મળી ગઈ, સૂરે મુમિનૂન આપણા નામનો સૂરો છે, આયતનું નિશાન છે 115. ખુદા પૂછે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન. એ લોકો, તમારું શું એવો ગુમાન છે, તમે શું એમ સમજી બેઠા છો કે અમોએ તમને બસ મનમાં આવ્યું એટલે પેદા કરી નાખ્યા? અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા, કે અમોએ તમને કારણ વગર, હદફ વગર, મકસદ વગર, હેતુ વગર અમોએ તમને ખલક કરી નાખ્યા? વો અન્નકુમ ઇલૈના લા તુરજઉન, શું તમારો એવો ગુમાન છે, એવું માનવું છે, તમે શું એમ સમજી બેઠા છો કે તમે અમારી તરફ પાછા નહીં આવશો? માલૂમ પડે છે કે ખુદાવંદે કરીમ આ વાસ્તુ તરફ પોતાના બંદાઓનું ધ્યાન ખેંચે છે. અહીં મારા બંદા, અગર મેં તને કારણ વગર, હદફ વગર, મકસદ વગર અબસ નથી પેદા કર્યો, તો પછી તારી ખલકતનો કઈ હેતુ હશે ના, કઈ મકસદ હશે? આયતે મુસલમાન, તારી જિંદગીના હેતુ યા મકસદે ખલકતને પેદાઈશની તારી ખુદાની હેતુ હતું, એના માટે તે કોઈ દી વિચાર કર્યો છે? એટલા માટે સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. એક ઓર સલવાત પડે મુહમ્મદ વઆલા મુહમ્મદ પર. એટલા માટે આપણે વિષયનું સરનામું રાખ્યું છે લા જોંદા એ પ્લાનિંગ. આર્યું વિષય આપણા ફોન છે ને એમાં અજાણતા હોય, બરાબર, ક્યાં દિવસે કેટલા વાગે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, ક્યાં ડાક્ટર પાસે, ક્યાં ગરાજમાં, કઈ સફરમાં, ક્યાં અવયવમાં, કઈ એરપોર્ટે, કેનું રાંધેવું છે, કેના સાથે મુલાકાત

છે, શું કરવાનું છે, શું બહુ જરૂરી છે, શું બહુ જરૂરી નથી, એ બધું ક્યાં લખીએ? આજાદામાં. યાને કે મારી તમારી સલવલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આગે આ જઈએ, આગે આ જઈએ. સલવલા મુહમ્મદ વાલે મુહમ્મદ. મારી તમારી જિંદગીની અંદર, આજાદાની અંદર, પ્લાનિંગની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈ, કઈ કઈ વસ્તુનો મને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈ. ઇન્શાલ્લાહ તાલા જ્યારે આપણે ચર્ચા શરૂ કરશો, તમે કહેશો ઇન્શાલ્લાહ કંઈ વાંધો નથી, આ બધું મારી પ્લાનિંગની અંદર છે. એ જેના પાસે છે એને ડબલ સલામ. પણ અમુક પાસે આ પ્લાનિંગ આ આજાદાની અંદર નથી, એટલા માટે આપણે વિષયનું નામ રાખ્યું છે લાજાંદા પ્લાનિંગ. મુશ્કેલ શું છે? મુશ્કેલ એ છે કે આવી વાતો જ્યારે મસ્જિદ ઇમામવાડામાંથી કરવામાં આવે ને મારા જેવા મૌલવી પાગડી પહેરીને, જુબ્બા કબ્બા તસબીઓ હાથમાં લઈને, પલોઠી વારીને મજલિસ ઉપરતા હોય ને ઇમામવાડો હોય ને ખુદાનું ઘર હોય, તો એ ધર્મની વાત થતી હોય ના? એક એટલે ધર્મની જ્યારે વાત કરવાવાળો ધર્મની વાત કરે ને સાંભળવાવાળા ધર્મની વાત કરે, મુશ્કેલ એ છે કે કરવાવાળો ને સાંભળવાવાળા એ બંને એવા બની જાય છે કે જે એને મનમાં આવે એને ધર્મી કહે ને જે એને મનમાં આવે એને નાસ્તિક કહે. કેમ? કારણ કે હું તો મજલિસમાં આવવાવાળો, હું મજલિસ સાંભળવાવાળો, હું મજલિસ પડવાવાળો તો નથી. જો એ જે મજલિસમાં ના આવે નાસ્તિક, જે મજલિસ ના સાંભળે નાસ્તિક, એમ છે નહીં ભાઈ? વળી કોઈ બધે આજકાલ ક્લિપ કપાય, જોયું તમે શેખ મુઈઝે કીધું મજલિસ બનાવી નાસ્તિક, તો મજલિસ ના પડે નાસ્તિક. શા માટે? મારી તમારી જવાબદારી છે કે હું મારી પોતાની ચિંતા કરું, હું જોઉં મને મારી જિંદગીમાં કઈ કઈ વસ્તુઓનો ખ્યાલ રાખવાનો છે. આ વિસેકડો આયતો છે આપણી, આ લગભગ ઉપરા ઉપરની ત્રીજી મુલાકાત છે. મંગળવારના આપણે ભેગા થયા હતા બરાબર, ત્યારે આપણે શું બયાન કર્યું હતું? વિષય કોઈને યાદ? એના પછી હતું એંઘાવ ઉબલી બરાબર. એના પછી આપણે જુમેરાતના જમા થયા, મરહુમોને યાદ કર્યા, ત્યારે આપણે ચર્ચા કરેલી અહી ખુદાના બંદા મોતને ન ભૂલજે. ત્યાં ઘણી આયતો મેં તમને સોંપેલી હતી, બધાય પડીને આવજો. આજે થોડું અનુસંધાન કરીએ. કેમ? કારણ કે આપણે આજે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન સૈયદ સાજિદીન અલી ઇબ્ન હુસૈન અલયહિમુસ સલામ અજમાઈન, ની વ્યક્તિને યાદ કરવા છે. આ મોકા પર માશાલ્લાહ એક પછી એક આવતા જાય છે. તો એક તમને રાજની વાત, ઘરની વાત કહી દઉં. નમાઝનો ટાઈમ કેટલા વાગે છે મુખી સાહેબ? હા 32. અહીંયા આવતો તો ને એક ખુદાનો બંદો મને કે શેખ આજે 20 જ મિનિટ પડાવ ને. મેં એને કીધું ના તું પડાવી લે, પણ એની માંગણી છે કે 20 જ મિનિટ પડાવું. 15 થઈ ગઈ છે. એને જો એમાં એક 20 મિનિટની જ મજલિસ પડવી છે તો 5 મિનિટ પછી ઊભો થઈને હાલતો થઈ જાય. કેમ? કારણ કે એની 20 મિનિટની તમન્ના હું પૂરી નથી કરી શકતો. આગળ વધીએ. એ મુસલમાન બીજાઓને નાસ્તિક કરવા પહેલા એક વાતનો ખ્યાલ રાખજે, તારી જિંદગીમાં ઉપર નીચે કાર્યક્રમ શું તે બનાવ્યો છે? ચોથા ઇમામની જાત માટે જમા થયા છે, સેંકડો આયતો છે. આજે કાય તમને બયાન કરું પરવરદિગારે આલમ કુરાની મજીદમાં સૂરે માયદાની 105મી આયત છે, ચેપ્ટર 5 વર્સ નંબર 105, શપિત્ર સાંઈક વેક્સે સાંઈક. અજીબ તરાની આયત છે. ખુદાએ કહ્યું, આપણાથી વાત થઈ છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ અલયકુમ અન્ફુસકુમ. ઈમાન લાવવાવાળાઓ, તમે બધાએ જો છો ના ઈમાન લાવવાવાળા, તમે ખુદ પોતે તમારા નફ્સનો જવાબદાર છો. તમારા નફ્સની જવાબદારી તમારા ઉપર છે. યા અય્યુહલ્લઝીના આમનુ અલયકુમ અન્ફુસકુમ, યાદ રાખજો. લા યદુરુકુમ મન ધલ્લા ઇઝ હતદૈતુમ, એ વાતનો ખ્યાલ રાખજો.
તમને જો હિદાયત મળી ગઈ

તમે દૂધના ધોયેલા થઈ ગયા, તમને હિદાયતનો માર્ગ રસ્તો મળી ગયો. તો એક વાત તો ખ્યાલ રાખજો કે જે લોકો આડે રસ્તે ચડી ગયા છે એ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. એક નતીજો સામે આવી ગયો કે ખુદાના બંદા યાદ રાખજે, અગર તું હિદાયતના માર્ગને સહી રીતે પ્રાપ્ત નથી કરેલો તો શક્ય છે, મુમકિન છે કે જે આડે રસ્તે ચડી ગયો છે ને એ પણ તને લઈ જશે. લા યદુરકુમ મન વલ્લા ઇઝ હતદૈતુમ, જે ગુમરાહ થઈ ગયો છે એ તમને

મુમકિન છે કે જી આડે રસ્તે ચડી ગયો છે ને એ પણ તને લઈ જશે. લા યદુરકુમ મન વલ્લા ઇઝા હતદૈતુમ, જે ગુમરાહ થઈ ગયો છે એ તમને નુકસાન નહીં પહોંચાડે અગર અગર તમોએ સીધો માર્ગ લઈ લીધો છે. યાને શરત શું છે કે જે આડે રસ્તે છે એના રસ્તે હું પણ ખોવાઈ ન જાઉં, એના માટે મારા પાસે સીધો માર્ગ હોવો જોઈએ. પછી શું છે, ઇલલ્લાહ મરજઉકુમ જમીઆ ફયુનબ્બીઉકુમ બિમા કુન્તુમ તઅમલૂન, અલ્લાહ સુબહાન વ તઆલા તરફ તમારા બધાયનું હર કોઈનું પાછું જવાનું છે અને ત્યારબાદ તમને બતાવવામાં આવશે કે તમો શું શું કાર્ય કરીને આવ્યા છો. માલુમ પડ્યું કે સાહેબાને ઈમાનથી ખુદા કહી રહ્યો છે, યા અય્યુહલ્લઝીના આમનુ અલૈકુમ અન્ફુસકુમ, તમે તમારી વ્યાધિ કરો, તમે તમારી ચિંતા કરો, તમે તમારા નફ્સ માટે કઈ વિચાર કરો કે આ જિંદગી અમોએ તમને જે આપેલી છે એ જિંદગીને તમે કઈ રીતે વિતાવશો. એટલા માટે ચોથા ઇમામની એક હદીસ, એને અલગ અલગ મોકા ઉપર પડેલી છે, આ જે વિષયનું વણાક અલગ રીતે બયાન કરું છું. ને ઓમે જોવા જાય તો ક્યાં કંઈ યાદ રહીએ છે, રહીએ છે યાદ, કોશિશ કરીએ છીએ અલહમદુલ્લા. બે દિવસ મોરની મજલિસ શું યાદ નથી રહેતી, તો 10-15 વર્ષ મોર પડી હોય ક્યાંથી યાદ હોય, પણ ક્યારે યાદ રહીએ. ખુદાએ કહ્યું તું જો હિદાયત પામી ગયો ને તો આડે રસ્તે છે ને એ તને ગુમરાહ નહીં કરી શકે. યાને આપણને નથી ખબર કઈ મજલિસનું કયો પડવાવાળો, કયો વાક, કઈ રિવાયત, કઈ આયત, કઈ હદીસ એ ઐન મોકા ઉપર બંદાને અસર કરી જાય ને એની જિંદગી બદલી જાય. મારા તમારા ચોથા એમાં મને આ વાત પડીને આવું છું, અજબ છે આવો જ સવાલ, ઐન સવાલ, ત્યાંથી શરૂ કરું ને, આવો જ સવાલ રસૂલે ખુદાને કરવામાં આવ્યો છે, મૌલાએ કાયનાતને કરવામાં આવ્યો છે, ઇમામે હુસૈન અલૈહિ સલામને કરવામાં આવ્યો છે, ચોથા ઇમામને કરવામાં આવ્યો છે, જ્યાં સુધી મેં વાંચ્યું છે હુઝૈફ અલ યમાનીને કરવામાં આવ્યો છે, જનાબે સલમાને ફારસીને કરવામાં આવ્યો છે. એક જ સવાલ દર ફેરે, એવો કયો સવાલ હોઈ શકે, બહુ ઘણા સવાલ હોઈ શકે ને. આપણે આપણી વાત કરીએ તો આપણે જરાક વાતું કરીએ ભાઈ, બહુ તમે શાંત થઈ ગયા બીઓ છો, હમણાં ધોકા લાગશે, આપણે જરાક આસ્તે આસ્તે જઈએ. કયો એવો સવાલ હોય કે આપણે એકબીજાને બધાને કરી શકીએ, હું કરું, તમે તો નહીં કરો કારણ કે હમણાં મજલિસ હું પાડું છું. એક સવાલ આપણે બધા એકબીજાને કરી શકીએ, આજે ન્યાઝ કેવું હતું, કરી શકીએ ને. હું તમને પૂછું, આ ઓલાને પૂછે, ઓલો ઓને પૂછે, ઓલો ઓને પૂછે, ઓલો ઓને પૂછે, આ સવાલ આપણે આજની રાતમાં આજના દાખલા મુતાબિક હર કોઈ એકબીજાને કરી શકીએ છીએ. આવો જ એક સવાલ, આ બધી હસ્તીઓ હજી કેટલી હશે અલ્લાહુ આલમ, મેં જેટલું વાંચ્યું પડ્યું સમજ્યું આ બધા માટે જ ક્યારે સમય મળશે તો બયાન કરશો, પણ મને આજે કામ છે મારા તમારા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલી સલામ થી. ચોથા ઇમામ પાસે એક શખ્સ આવ્યો, આજે તમે ખબર છે બધી વાત મિંબર ઉપરથી ને જ કરીએ, આજે તમે દુઆ દો તાલિબભાઈને, આપણા નવજવાન ખુદાને હિફ્ઝો અમાનમાં રાખે ઇન્શાઅલ્લાહ, એક સલવાત પઢો, તાલિબભાઈએ બે દિવસ પર મને કહ્યું, શેખ તમે એટલી આયતો પઢો છો, હદીસ પઢો છો, હદીસ લખીને દો ને અમને, તારી વાત ચશ, એટલે હદીસ પણ તૈયાર લખીને લાવો છું. ચોથા ઇમામ પાસે એક શખ્સ આવ્યો અને કહ્યું, કૈફા અસબહ તૈયાર રસુલ રસૂલિલ્લાહ, આઈ ફરઝંદે રસૂલ, આજે સવારના ઉઠ્યા, કેવી રીતે ઉઠ્યા, એટલે શું પૂછવાનો, એમ પૂછે છે સવારનો નાસ્તો કર્યો, નાસ્તામાં શું લીધું, પેશો કોલા કે ક્રોસાં, કફે કે ચાય, ઈંડા ડુંગળી કે સાદું ઈંડું, એ પૂછે છે. કેવી રીતે આજે ઉઠ્યા,
كيف أصبحتم عاجنو سوار كي ريتي تيو بتمنى كيو سوالو بدي ذاتو ني پوچو بدائنا الگ الگ پرکارنا جوابو چه اني بدائنو نيچور اچوتھا امام جي کي چنے ما چه پر میں تمنے کہ چوتھا امام مور

عذف اليماني نيفات كريلو عذف اليماني تاريخ پڑھوی جو سے جلیل القدر صحابی سے نبی کریم نے એમને જ્યારે પૂછવામાં આવ્યું ને ઇમામો જ્યારે જવાબ આપે અલગ સાહાબીઓને પૂછવામાં આવે ને એનો જવાબ સાંભળે તો એ પણ કારણ કે નબી અને ઇમામો અલીમુ સલામ સાથે વસ્યા હોય તો એની વાતમાં પણ એટલો જ વજન હોય તો હુદૈફા યમાની પૂછવામાં આવ્યું કહ્યું યા હુદૈફા કૈફ અસબહત કે હુદૈફા આજનો દિવસ કેમ શરૂ થયો તો હુદૈફાનો જવાબ ભાવાર્થની અંદર આ પ્રમાણે છે હુદૈફાએ કહ્યું કૈફ યસબહ મન કાના ઇસ્મુહુ અબ્દા તો શું સવાલ કરે છે ભાઈ અરે જે બંદો હોય ખુદાનો એ કેમ ઉઠે કૈફ યસબહ મન કાના ઇસ્મુહુ અબ્દા વયમૂત ફી કબ્રહી વહદા અને એ બંદો જ્યારે મરશે તેની કબરની અંદર એકલો હશે વયુહશરુ ફરદા અને કયામતના જ્યારે ઊભો રહેશે તો ખુદાની હુકુમત હશે અને પોતે એકલો ખુદાને જવાબ દેવાવાળો હશે આ કેનો જવાબ છે હુદૈફ અલ યમાની ચોથા ઇમામને પણ આ જ સવાલ કરવામાં આવ્યો કેવી રીતે ઉઠ્યા ફરઝંદે રસૂલ આઠ જવાબ આપ્યા છે જી યાદ રહે રાખી લેજો આ મારી તમારી જિંદગી દુનિયાની હકીકત છે આ છે એજન્ડા આ છે પ્લાનિંગ આ છે જેનો ખ્યાલ મને રાખવાનો છે આ છે જે વસ્તુ મને ભૂલવાની નથી મારી જિંદગીના શ્વાસ લેતી વેળા સવારથી સાંજ અથવા તો ગોળિયાથી લઈને કબર સુધી ફરઝંદે રસૂલ કેમ ઉઠ્યા ચોથા ઇમામે જવાબ આપ્યો કહ્યું અસબહતુ વ અના طالب بثمانية خصال સામાવારે પૂછ્યું કેમ ઉઠ્યા કહ્યું ઉઠ્યો છો ઉઠવાની સાથે આઠ વસ્તુ મારાથી ને વસ્તુઓ માંગી રહી છે આઠ લોકો મારાથી ને સવાલોના જવાબ માંગી રહ્યા છે કેવી રીતે આઠ વસ્તુ પહેલું અલ્લાહ તઆલા યતલુબુની બિલ ફરાઇદ તે મને પૂછ્યું કેમ ઉઠ્યો હજી ઉઠું છું ને તો અલ્લાહનો મારાથી સવાલ આવે છે વાજિબાત અદા કરી પ્લાનિંગ એજન્ડા નાનકડો સવાલ કરીએ બધા ઉપર ઘણી ઘણી વાર સુધી ચર્ચા થઈ આપણે આવો ઓલા હાજી સાહેબ છે આપણે મજલિસ પડતા હતા હાજી નાજી શું નામ શું છે મૈસમ એને પૂછે મહેમાન છે એ તો આપણે કોઈને ઓળખે ના તો એનો જવાબ વ્યાજબી હશે મૈસમભાઈ નાનકડો સવાલ છે આ અહીંયા જેટલા બેઠા છે આ 100-150 માણસ એમાં કેટલાની ઘડિયાળમાં સુબોની અઝાનની અલાર્મ નાખેલી હશે લગભગ હા એ અમારી આદત છે અમે ફિલે જઈ રહ્યું ઇન્શાલ્લાહ બોલી નાખવું બધે ઢંકાઈ જાય સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ હા અજંદા પ્લાનિંગ ચોથા ઇમામે કહ્યું હજી ઉઠું છું અલ્લાહુ તઆલા યતલુબુની બિલ ફરાઇદ ઉઠવા સાથે પહેલી મને ચિંતા વ્યાધી હોય છે કે સામે આવીને અલ્લાહની જાત આવી જાય છે ને પૂછે છે અલી ઇબ્નુલ હુસૈન વાજિબાતોને અદા કરી એક બીજું વન નબીયુ બિસુન્નતે ઔ બિસુન્ના ઉઠવાની સાથે નબી કરીમ સામે આવીને ઊભા રહી જાય છે કોણ નબી કરીમ આપણા જ નબી હતા ચોથા ઇમામના પણ નબી એ જ હતા મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ આવીને નબી સામે આવી જાય છે પૂછે છે ઝૈનુલ આબિદીન મારી સુન્નત ઉપર અમલ કર્યો ત્યાં પણ ઘણા દાખલા છે ના ના ના એક એક દાખલા આપીએ આપણે બાકીનું તમે સમજદાર છો સુન્નતની વાત આવે તો કઈ વાત મને કરવી જોઈએ બસ કે એક સુન્નત એવી છે બધાને આપણને આવડતી હોય હા એ સુન્નત એટલે મુસ્તાહબ નહીં કંઈ સુન્નત એ નબી એટલે મુસ્તાહબ કામની વાત નથી તરજુમો છે અહીંયા આર્યો નબીએ કરીમ આવીને મને પૂછે છે અલી ઇબ્નુલ હુસૈન
મારી સુન્નત ઉપર. સુજાતભાઈ ચહેરો મલકાવે છે, સમજી ગયા છે શું છે ઈશારો. શાબાશ. હા, મારે એમને એમ પ્રમુખ નથી, સમજદાર છે. વળી કોઈને એમ ના થઈને વખાણ કર્યા પગાર વધારવા માટે, એવું કાંઈ નથી. જવાબ એ દીધો છે બિચારાએ, તો એમાં હું શું કરું? દાદ એને દેવી જોઈએ. સુન્નત ઘણી વસ્તુ છે, નબીની સીરત, નબીની સુન્નત. નબીની સુન્નત છે ખાવા પહેલાં બિસ્મિલ્લાહ બોલો, નબીની સુન્નત છે ખાવા પછી અલ્હમ્દુલિલ્લાહ બોલો, વગેરે વગેરે. એમાં એક સુન્નત છે કઈ? અન નિકાહ મિન સુન્નતી, મિનહાલ પરણવું છે. બોલ બોલ, હમણાં ના પણ પરણવું છે ને. આજે કોમની અંદર મુસલમાનનો નારો લગાવીને આ બધા બક પ્લસ વેન્ટ્રેઝ, જેને સમજાવો ઘર ભેગો થઈ જા ભાઈ, ઘર વસાવી લે ભાઈ, બેન દીકરી તું આમ જ મુરઝાઈ જાય, ઘરે હાલી જા. ના, મને શાદી નથી કરવી. નબી કહ્યું નિકાહ મારી સુન્નતમાંથી છે. ચોથા ઇમામ કહે છે મારા પ્લાનિંગમાં સવારના ઉઠું છું, અલ્લાહ સામે આવી જાય છે, વાજિબાત કરી. બીજું, નબી આવી જાય છે, પૂછે છે મારાથી, સવાલ કરશે, અહીં મારો કલમો પડવા વાળા, મારી સુન્નતને યાદ રાખી. ત્રીજું, વલઅયાલુ બિલકુત, મારા ઘરવાળાઓ મને જકડીને કે છે સૈયદ સજ્જાદ ઘરનો ખર્ચો છે, કપડા ક્યાં, ભીંડા ક્યાં, ડુંગળી ક્યાં, ચાવલ તેલ મસાલા ક્યાં, ઘરનો ખોરાક, ઘરનું પાલન પોષણ ઘરવાળાઓ આવીને મને ઘેરી લે છે. મારી જવાબદારી છે કે મારા પ્લાનિંગની અંદર ખુદા મારાથી સવાલ કરે છે, મારા નબી મારાથી સવાલ કરે છે. આ મારા સગાવાળાઓ એ મને કહે છે કે અમારો ખોરાક ક્યાં, વલ અયાલી બિલ કોથ, મારા સગાવાળાઓ એમનો જે હક છે ના, કોથ એમનો જે ભાગ છે એનો સવાલ મારાથી કરે છે. ચોથું, વશૈતાનો બિલ માસિયા, ને એના એની મોરાજ વન નફસો બિશહવા, ઉઠવાની સાથે આ નફસ છે ને એ અપેક્ષાઓની વાતો કરે છે, મનીક્ષાઓની વાતો કરે છે, મોજ મજા, મનોરંજન, ડિઝીર, મોજ મજા. આ નફસ જે છે શહવતની વાતો કરે છે. વન નફસો બિશહવા, આ સવારના આવીને બધા મને ઘેરી લે છે. કેટલા થયા અલીભાઈ, કિતને હોય? એ તો દીખ રહે આપકો ના, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહ એમનો નબી, ઘરવાળાઓ મારું નફસ શહવત. પાંચમું, વશૈતાનુ બિલ માસિયા, શૈતાન પણ મને મુકતો નથી. એ આવે છે, આ કરી નાખ ને પછી માફી માંગી લેજે, આ કરી નાખ ને હમણાં તું જવાન છો ચાલે, બુડ્ઢો થા શેખ મોઈ જેવો ધોરી દાઢી થઈ જાય પછી તસ્બી અલ્લાહ અલ્લાહ મુસલ્લા ખાને કાબાનો પડદો તાવીઝ વગેરે વગેરે. ઉઠવાની સાથે શૈતાન વાર કરે છે. હું કહીશ ફરસંદે રસૂલ, તમે તો ઉઠીને વાત કરો છો, શૈતાન વાર કરે, મને તો નિંદરમાંથી ને ઉઠવા નથી દેતો. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. છઠ્ઠું, વલ મલકાન વલ હાફિઝાન બિસદકિલ અમલ, ઉઠવાના ઉઠવાની સાથે રકીબને અતીત ફરિશ્તાઓ એ આવીને મને પૂછે છે, મારાથી સવાલ કરે છે, મારાથી માંગણી કરે છે. બિસદકિલ અમલ, અમલની અંદર સચ્ચાઈ કેટલી છે એ મારો દિવસનો અજાંડા પ્લાનિંગમાં છે એ આવીને મારાથી પૂછે છે. સાતમું, વ મલિકુલ મૌત બિરૂહ, મલિકુલ મૌત પણ ઉઠવાની સાથે મારા આસપાસ ફરે છે ને મને કહે છે,

જજ આ રૂહ મને આપી દે. યતલબુની દરરોજ જ્યારે ઉઠું છું મલિકુલ મોત રૂહનો સવાલ મારાથી કરે છે. હમણાં નથી દેવી, કાલે આવીશ, કાલે નહીં દે પરમ દી આવીશ, એક દિવસ આવીશ દેવી જ પડશે. ઉઠવાની સાથે મલિકુલ મોત મારી રૂહ માગે છે. આઠમો વલ કબરો જસદી, ઉઠું છું મારી કબર મને પુકારે છે, મોઈઝ અહીંયા આવી જા, અહીંયા છે તારી જગા, પુકારે છે કબર. વલ કબરો જસદી, મારા શરીરને માગે છે મારી કબર કે હું તારા માટે તૈયાર છું, તારી આરામગા યા છે. ઉઠવાની સાથે એ મુસલમાન, આ આઠ વસ્તુ પછી ચોથા એમાં મેં શું કહ્યું જોયું, વ અના મતલુબુન બૈન હાધિલ ખસાલ, અને આ બધી જે વસ્તુઓ છે ને એના વચમાં હું ઘેરાઈ ગયો છું, મારી જિંદગી આના વચમાં ફરે છે. અલ્લાહ, રસૂલ, મારા ઘરવાળાઓ, મારું નફ્સ, શૈતાન, મલિકુલ મોત, કબર, હાફેઝાન, ફરિશ્તાઓ. એ ખુદાના બંદા, ખુદાએ કહી દીધું હતું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ અલૈકુમ અન્ફુસકુમ. આયત કદાચ બહુ અસર ના કરે, તાલીબ તું હોશિયાર છો, સેકન્ડ તફ દિઝવીત કાઢી દે ને તમારી મોહબ્બતમાં, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ખુદાવંદે કરીમે સૂરે હશ્રની પેલે મને પડવા તો દે યાર, 18મી આયત મેં કહ્યું કાંઈ વાંધો નહીં. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વાહેદ, કુરાન મજીદની વાહેદ, આવી બીજી આયત છે જ નહીં, આવી આયત કુરાન મજીદમાં બીજી છે જ નહીં કે જેમાં ખુદાએ પરેઝગારી તકવાનો હુકમ એક જ આયતમાં બે વાર કર્યો હોય. ઇનિક વર્ષે 6236 આયતમાંથી એક જ કેટલી ફેરા પડ્યું છે જોઈ લ્યો. આમાં એ જ વાત થઈ છે, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વલ તંદુર નફસુ મા કદ્દમત લિગદ વત્તકુલ્લાહ ઇન્નલ્લાહ ખબીરુમ બિમા તઅમલૂન. હરેક નફસની જવાબદારી છે કાલ માટે એણે શું તૈયાર કર્યું છે. આ બધાય સવાલો આઠમા ઇમામે મને તમને શીખવાડ્યા કેના માટે, જેથી કરીને મારી જિંદગી કામયાબ રીતે બસર થાય. અને કેટલું હતું ભાઈ? 32. વાહ, મજા આવી ગઈ. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ચોથા ઇમામનું ઝિકર કરે છે, એક હદીસ પડી દઉં. આ બધું ચોથા ઇમામે મને અને તમને સંદેશો આપ્યો કેના માટે, કે હું અને તમો કામયાબ જિંદગી વિતાવી શકીએ. મારી જિંદગીનું દિવસનું પ્લાનિંગ અજેન્ડા જે છે એ આના આસપાસ ફરતું હોય તો ઇન્શાઅલ્લાહ કામયાબ. કામયાબીની વાત થઈ એટલે ચોથા ઇમામ પાછું યાદ કરે, આ હદીસ મને પડવી નહોતી આજે, પણ મેં મારા ઉસ્તાદની મજલિસ ગઈકાલે સાંભળી રહીન્યો, આપણા શેખ ઇમરાન જાફરી, એણે એની મજલિસમાં આ હદીસનો મેં કહ્યું તમને પણ આ યાદ અપાવી દઉં. હદીસ ખ્યાલમાં તો હતી પણ તમે કદાચ ન સાંભળી હોય. કામયાબીની વાત થઈ રહી છે. ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલૈહિસ સલામ, દોરી. ચોથા ઇમામે કહ્યું છે સલાસા મુંજિયાતુન લિલ મુમિન, ત્રણ વસ્તુ મોમિનની નજાતનો ઝરિયો છે. ત્રણ વસ્તુ તમે આ સાંભળશો ને તો કદાચ તમે એમ કહેશો શેખ ઓલું તમે પહેલે પડ્યું ના 63 મિનિટ, પહેલે જે 37 મિનિટ પડી ને એ નહોતું પડ્યું, આજ પડ્યું હોત તો આજની મજલિસ સ્વાગત થઈ ગઈ હોત. વાહ, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. સલાસ મિન

منجيات المؤمن ترون وستو مؤمن نے بچاوا واری چھے مؤمن نی نجات ماتے چھے مؤمن نی کامیابی ماتے چھے پہلو کفو لسانہی عن الناس وعن اغتیابہم اب مجلس پڑھوانی ضرور نہ تھی آ ایک جو پر عمل تھا ہے تو پتی گیو بدیو پتی گیو ترون وستو مؤمن نی نجات ماتے چھے پہلو شو કે મોમિન પોતાની જબાનને મોમિનો માણસોના સામે કાબુમાં રાખે અને ઈ જ જબાનથી ને ક્યારે પણ કોઈની ગીબત ન કરે નજાતુલ મોમિન મોમિન કામયાબ થઈ જશે બસ આટલી ધ્યાન રાખશે શું કફુલ અલસુને અનિનાસ વ ઇખતિયાબે બીજો વ શુગલુહુ નફસુહુ પોતા માટે એની જ વાતોની અંદર પોતે મશગુલ રહે બેમા યનફઉ લઆખરતહી વ દુનિયા એની જિંદગીમાં પંચાત પોતાની જ કરે એની વ્યાધિ કરે કે પોતાની આખરતને પોતાની દુનિયામાં એને શું કામ આવશે એની વ્યાધિ કરે તો એ કામયાબ ગિબત તો આપણે કરે છે આશિકભાઈ થઈ જાય છે શાબાશ પંચાતું આપણે કરીએ છીએ થઈ જાય છે નજાત ખપે છે ચોથા એમાં મેં કહ્યું બીજાઓની ચર્ચા નિંદા કહેવાય ને ગુજરાત નિંદા ન કર તારી આખરત ને તારી દુનિયા માટે તને શું ફાયદાકારક છે એમાં સમયને વેડફ મશગુલ એમાં રે ત્રીજું વતુલ બુકાય અલા ખતિયતે અને લાંબા પ્રમાણમાં જાજા પ્રમાણમાં પોતાની ભૂલો ઉપર આંસુ બહાવ વતુલ બુકા અલા ખતિયતે જાજા પ્રમાણમાં ખુદાની બારગામાં રડી રડીને આંસુઓ બહાવી બહાવીને તારી ખતાઓ ગલતીઓ ભૂલોને યાદ કરી કરીને અલ્લાહની બારગામાં પેશ થા રોવાની વાત લાંબુ રોવું કેના માટે આવ્યા છે આપણે ચોથા ઇમામ નિઝામ માટે દુઆએ હબી હમઝા સે માલી અજીબ છે હું ગણીને આવ્યો આ આદતન પડું ત્યારે ગણતો કે આજે ગણું તો તમને ખબર પડે કે કેમ આટલી બધી વખત હવે છ વખત કેટલા છ વખત અહીંયા અરબી બોલવાવાળા બહુ ઓછા છે શેખ યાસિરિયા નથી પણ મારો કુઝા છે અહીંયા ક્યાંક શેખ ઇરફાન એ અરબી સમજે ક્યાં બેઠો છે ઇરિયા ચશ્માવાળા એને અરબી આવડે છે પડું છું અરબીમાં માલી લા અબકી અબકી લે ખુરુજ નફસી અબકી લે ઝુલમત કબરી અબકી લે દીક લહદી અબકી લે સવાલ મુનકરિન વ નકીરિન ઇયા અબકી લે ખુરુજી મિન કબરી છ વખત ચોથા ઇમામ દુઆ અબી હમઝા સે માલી માલી લા અબકી હું કેમ ન રો ચોથા ઇમામ હું કેમ ન રો માલી લાભ કી અબકી લે ખુરુજ નફસી એ સમયને હું યાદ કરું છું કે જ્યારે આ રૂહ નીકળશે ના બદનમાંથી ને એ સમયને મદ્દેનજર રાખીને અબકી હું રડું છું અબકી લે ઝુલમત કબરી રડું છું મારી કબર કેટલી અંધારી હશે અબકી લે વિક લહદી મારી લહેદ મારી કબર કેટલી સાંકડી હશે અબકી લે સવાલ મુનકરિન વ નકીરિન ઇયા ચોથા ઇમામ રડું છું રોઉં છું કે મુનકરે નકીર જ્યારે મને સવાલ કરશે તો એને શું જવાબ આપીશ અબકી લે ખુરુજ મિન કબરી રડું છું એ સમય

એને યાદ કરીને કે જ્યારે મને કબરમાંથી પાછો ઉઠાડવામાં આવશે. મુસલમાન, આ ચોથા ઇમામ મને ને તમને સમજાવી રહ્યા છે કે મુસલમાન, તારી જિંદગી કઈ રીતે તને વિતાવવાની છે. આ ચોથા ઇમામ એ છે કે જેની આજે શહાદત છે. કરબલાના બનાવ બાદ મને સમજ નથી પડતી કઈ રિવાયત પડું. આઝાદ, તમને બે દિવસ જમા થયા ના, કેવું ગમ જોયું હશે ચોથા ઇમામે. એમની શહાદત થઈ છે ત્યારે તારીખની ગવાહી છે આપણા પાસે કે ન રસૂલને આટલી શાનથી દફનાવવામાં આવ્યા, ને મૌલા અલીને, ન ફાતેમાને, ન હસનને. રસૂલનો જનાઝો અકેલો પડ્યો રહ્યો. અલીને મસ્જિદની અંદર તલવારનો વાર ખાવો પડ્યો, અને રાતના અંધેરામાં અલીને એમની ઔલાદ દફનાવી આવી. એ પહેલા જનાબે ફાતેમાની કબરનું તો નામું નિશાન નથી. હસને મુશ્તબાનો જનાઝો તો તીરોની બારિશ, હુસેને મઝલૂમનો જનાઝો તો વાત જ ન પૂછો. પહેલી હસ્તી અલે બેતમાંથી ને જેનો જનાઝો શાનો શોકતથી તારીખ ગવાહી આપે છે કે જ્યારે ચોથા ઇમામનો જનાઝો મસ્જિદે નબવીમાં રાખવામાં આવેલો હતો ના, તો લેખકો ઇતિહાસના કહે છે કે મસ્જિદે નબવીમાં પગ રાખવાની જગા ન હતી. કારણો ઘણા છે, પણ આ ચોથા ઇમામ દુનિયાથી ગયા છે તો કઈ રીતે ગયા છે, કેવી મઝલૂમીની સાથે ગયા છે. જ્યારે ચોથા ઇમામનો આખરી સમય આવ્યો છે, હર વખતે અરબાબે મિંબરથી આપણે સાંભળીએ છીએ કે ચોથા ઇમામના સરહાને એમના ફરઝંદ આપણા પાંચમા ઇમામ છે, જેમની સીના છાતીને થાબડી રહ્યા છે, અને આ વખતે ચોથા ઇમામની આંખોમાંથી આંસુ જારી છે. પાંચમા ઇમામે પૂછ્યું કે બાબા, હું તમારા સરહાને છે, તમે શા માટે રડો છો? ચોથા ઇમામે કહ્યું, બેટા, મને કરબલા યાદ આવી ગયું. અરે, તું તો મારા સરહાને છે, પણ જ્યારે મારા બાબા દુનિયાથી ગયા છે તો મને મારા બાબાની મુલાકાત નસીબ નથી થઈ. અઝાદારો, ચોથા ઇમામ આ બધું ગમ સહે તો કઈ રીતે સહે? ચોથા ઇમામ કરબલાના બનાવ પછી પાછા મદીના આવી ગયા છે તો એક સહાબીની મુલાકાત થઈ છે, નુઅમાન ઇબ્ને મુનઝિર અલ મદાઈની. એમણે ચોથા ઇમામને પૂછ્યું કે ફરઝંદે રસૂલ, સૌથી દુઃખ તમને ક્યાં પહોંચ્યું છે? ફરઝંદે રસૂલ, તમને સૌથી વધારે દુઃખ ક્યાં પહોંચ્યું છે? જવાબ બધાનો જાણીતો છે ના. ચોથા ઇમામે શું કહ્યું? અશામ, અશામ, અશામ. નુઅમાને કહ્યું કે ફરઝંદે રસૂલ, આટલું બધું દુઃખ શામમાં, એટલું બધું શું દુઃખ હતું? ચોથા ઇમામે કહ્યું, નુઅમાન, તને ખબર છે, શામની અંદર અમે સાત એવી મુસીબતોથી ને પસાર થયા છે કે જેને યાદ કરી કરીને હું ભૂલતો નથી, કે આટલો ઝુલમો સિતમ, જેમ જેમ કદમ આગળ વધતો હતો એમ એમ મુસીબતો વધતી જતી. નુઅમાન કહે છે, મેં ફરઝંદે રસૂલને પૂછ્યું, કહ્યું, ફરઝંદે રસૂલ, બયાન તો કરો, શું થયું હતું? કહ્યું, નુઅમાન, તમને ખબર છે, અમને જ્યારે અસીર કેદ કરીને શામની ગલીઓમાં પહેલી વાર રાખવામાં આવ્યા ના, તો અમારા પાસ પાસની અંદર માણસો તલવાર લઈ, પોતાના નેઝાઓ લઈ, તબલાઓને એ પ્રમાણે બજાવતા હતા કે જેમ બને એમ અમારી નાલાયસી અને બેઇઝ્ઝતી કરવામાં આવે. અહીંનો અમાન આ પહેલી મુસીબત હતી. કહ્યું, મૌલા, એના પછીની કંઈ? કહ્યું, નુઅમાન, બીજી દર્દનાક મુસીબત શામની અંદર અમારા ઉપર એ પડી છે કે ઝાલિમો મારા બાબા અને મારા ચાચા અબ્બાસનું સર લઈ મારી ફૂફી ઝૈનબો ઉમ્મે કુલસુમના વચમાં ફેંક્યા, અને અલી અકબરો કાસિમના સરોને મારી બહેન સુકૈના યા સકીના અને ફાતેમાની સામે ફેંક્યા, અને આ ચાર મુબારક સરોથી ઝાલિમો રમતા હતા. મૌલા,
ત્રીજી કઈ મુસીબત?

નો અમાન. જેમ જેમ આગળ વધતા ગયા એમ એક ઓર મુસીબત, એક ગલીઓમાં અમે પસાર થવાના હતા કે અગાસી ઉપરથી ને શામવાળાઓએ આગના વરસાદને ફેંકવા લાગ્યા. એમાંનો અમાન એક આગનો શોલો મારા અમામા ઉપર પડ્યો, પણ હાય મારા હાથ પસે ગરદન બાંધેલા હતા, મારા અમામાને આગ લાગી ગઈ. અરે આગના લીધે મારું સર જે છે એ જખમી થઈ ગયું, પણ નોમાન હાથ મારા બાંધેલા, હું કઈ રીતે ઠારું? નોમાન ચોથી મુસીબત અમને એ વેઠવવામાં આવેલી કે અમને એક રસીમાં બાંધવામાં આવ્યા, અને ઝાલિમોએ અમોને યહૂદી અને નસરાનીઓના ઇલાકામાંથી પસાર કર્યા અને એલાન કરતા કરતા ગયા, અહીં લોકો આ અલીની ઔલાદ છે, તમને બદલો લેવો હોય તો લઈ લ્યો. નોમાન પાંચમી મુસીબતનો સામનો અમને એ કરવો પડ્યો કે શામની ગલીઓમાં, અરે સૂરજ ઉગે ત્યાંથી લઈ અરે સાંજ મગરીબ પડે ત્યાં સુધી અમને તડકાની તપીશમાં ઊભા રાખવામાં આવ્યા, અરે પ્યાસની ઇંતહા ન થઈ. નોમાન આગળ વધ્યા, છઠ્ઠો મોકો એ આવ્યો કે અમોને બંધ કરી કરીને બાજારે શામની અંદર લઈ જવામાં આવ્યા અને એલાન કરવામાં આવ્યું, બની હાશીમની ઔલાદ છે, અરે કોઈને કનીઝ લેવી હોય તો લઈ લે, કોઈને ગુલામ લેવો હોય તો લઈ લે. અહીંનો અમાન એક આખરી સમય એ આવ્યો કે અમોને એવા કેદખાનાઓ ખરાબમાં લઈ જવામાં આવ્યા જેમાં ના સકફ ન કોઈ છાપરું હતું, અરે દિવસના ગરમીની ઇંતહા, અરે રાતનો સન્નાટો. હા આઝાદારો, આ ચોથા ઇમામે બધી મુસીબતો વેઠવી છે, અવારનવાર હું બયાન કરું છું. આજે એમની શહાદત થઈ ગઈ, અરે કઈ રીતે? હમણાં માવતરે મરસ્યો નવો પડ્યો ના, 40 વર્ષ ક્યું ન રોએ? અરે આટલા વર્ષ સુધી સજ્જાદ કેમ ન રોય? કેવી કેવી મુસીબતો! ઝોહરી બયાન કરે છે કે ચોથા ઇમામના લાશાને અમો ગુસલ દઈ રહ્યા હતા, એવામાં મારી નજર પડી કે ચોથા ઇમામની પુશ્ત ઉપર દાગ છે. મેં મૌલા પાંચમા ઇમામને પૂછ્યું, ફરઝંદે રસૂલ, આ બાબાના પુશ્ત ઉપર કેના દાગ છે? બસ બાકરે કહ્યું, ઝોહરી, આ એ જમાનાના દાગ છે જે મારા બાબાએ કરબલાથી કૂફાથી શામ. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره ما تم حسين.